तो बंधु आम चर्चा कर फुटबल विश्वकप संपर्क में फिफा विश्वकप संपर्क में विजयी दल संपर्क चर्चा करे आम तो कथा होते ब्राजिल पांच थर विजय तो चार थर लेखा विजय होने जर्मानी और इटाली जर्मानी चार थर विश्व मुकुट जीति 1954 मसीह 1974 मसीह 1990 मसीह 2014 विश्वकप करायत्त कर दल आठ थर ફાઇનાલ ખેલવાર સુજોગ પાઇલા ઉભય પશ્ચિમ જર્મની એ જર્મની મને મિશિકરી આઠ થર ફાઇનાલ ખેલવાર સૌભાગ્ય હાસલ કરી કિંતુ ચારિથર વિજય હોય છે ચારિથર તમને પરાજય સ્વીકાર કરવા પડશે ઉપવિજેતા હવા પડશે સેમતી જર્મની ભળી ઇટાલી મધ્ય ચારિથર ફાઇનાલ વિજય હોય છે 1934 મસીહા 1938 મસીહા 1982 મસીહા અને 2006 ઇટાલી વિશ્વકપ તોળી ધરીલા ઇટાલી પ્રથમ દળ ભાવે લગાતાર દુઇ થર વિજેતા હોઈલા 34 ଆଉ 38 ଶେଷ ସର ଲାଗି 2006 ବର୍ଲିନ୍ ଏହି ଦଳ ଟ୍ରଫି ଜିତିଥିଲା ଫାଇନାଲରେ ନିର୍ଦ୍ଧାରିତ ଆଉ ଅତିରିକ୍ତ ସମୟ ମ୍ୟାଚ୍ରେ 1-1 ସ୍ଥିତିରେ ରହିଥିଲା ଶେଷରେ ଇଟାଲୀ 5-3 ସୁଟ୍ ଆଉଟ୍ରେ ଫ୍ରାନ୍ସକୁ ହରାଇ ବିଜେତା ହୋଇଥିଲା ଇଟାଲୀ ଛଅ ଥର ଫାଇନାଲ୍ ଖେଳିଛି ତେବେ 2018, 2022, 2026 ବିଶ୍ୱକପ୍କୁ ଯୋଗ୍ୟତା ହାସଲ କରିପାରିନି ମାନେ ଗତ ତିନିଟା ଲଗାତାର ତିନୋଟି ଫୁଟବଲ ପାଇଁ ଆଉ ଇଟାଲୀ ଯୋଗ୍ୟତା ହାସଲ କରିପାରିନି ବା ଏଥର 48 ଦେଶ ଖେଳୁଥିଲେ ମଧ୍ୟ ଏଥର ଇଟାଲୀ ନାହିଁ।

વેલકમ બેક ફ્રેન્ડ્સ. તો ચાલી છે સુરીલા આફ્ટરનૂન અને આપણે મને ટ્યુન કરી છે 100.4 આકાશવાણી એફએમ રેઇનબો કટક દિલ સે દિલ તક. ફ્રેન્ડ્સ એ મેઘવા મેઘવા પાગરે આપણ મને આમ સહિત કનેક્ટ હેચ્છંતી એન્ડ આજે હું આપણાંક પાખરે રખુછે એ મનસુનકુ નેકી કિછી મનસ્તાત્વિક કથા માને જેમતી મોસમી આમર મનસ્તત્વ મને આમર સાયકોલોજીકુ મધ્ય એફેક્ટ કરીથાય.

વેલકમ બેક ફ્રેન્ડ્સ. સો ચાલી છીએ સ્ટુડન્ટ આફ્ટરનૂન અને આપણે કહે તો મજા છે આપણે રેઇનબો સાથે સુવી એન્ડ અમે કથા હોય છે મોસમી વિષયરે. એન્ડ મોસમી આસીલે એ મોસમીકુ બહુત જણ નિજ સૃજનશીળતાર ઋતુ બા ક્રિએટિવિટି ઈ ટાઈમરે આટ પીક થાય બોલી ભાવિથાંતી. શાંત પરિવેશરે બસી કિછી લેખિબા, ચિત્ર આંકિબા બા બહી પઢિબા, એ સબુ પાઈ વર્ષા ગોટે બહુત હી પરફેક્ટ ટાઈમ. જેતેબેળે આમ બ્રેન બહારર ક્રાઉડ રૂ ટીકે ફ્રી થાય એન્ડ સેતેબેળે હી ભલ ભલ થોટ આમ માઇન્ડ કો આસી થાય. ભીજા માટીર વાસના આમ સ્મૃતિ શક્તિ કો આહુરી બઢાઈ દે થાય એન્ડ એ સમયરે મનરે જહા જહા ભી થોટ આસી થાય બહુત હી ડીપ હોઈ થાય, બહુત હી થોટફુલ હોઈ થાય. સેતીપાઈ વર્ષા ક્રિએટિવ લોકમાનંક પાઈ ગોટે બહુત હી ગિફ્ટ બા ગિફ્ટેડ ટાઈમ હોઈથાય. સો જો આપણા ભીતરે ભી સેમિતી કિછી ટેલેન્ટ અછી તાકુ નિહાતી ભાવરે એ વર્ષા દિનરે ઉપયોગ કરંતુ, વર્ષાકુ આંકંતુ, વર્ષા દિનરે આંકંતુ એન્ડ નિજર ક્રિએટિવિટીકુ ફુલ ફ્લેસ્ડ યુઝ કરંતુ એન્ડ નિજકુ સબુબળે ફિઝિકલી જેતિકે હેલ્ધી રખંતુ, મેન્ટલી મધ્ય સેતિકે હેલ્ધી રખંતુ એન્ડ તા પાઈ આપણંકુ મ્યુઝિક મ્યુઝિક થેરાપી સેશન દવા પાઈ આમે અછુ ના 100.4 આકાશવાણી એફએમ રેઇનબો કાટક દિલ સે દિલ તક આપણંક પાખરે પહોંચુછી આ ગટે બહુત હી ખાસ રિફ્રેશિંગ સમ મ્યુઝિક. સ્ટે ટ્યુન્ડ.

વેલકમ બેક ફ્રેન્ડ્સ. સો ચાલી છે ગીતો રે મિત્ર એન્ડ આપણા ગ્રુપ મ્યુઝિકલ હોસ્ટ એન્ડ દોસ્ત સુભી અછી આપણા પાખરે. ફ્રેન્ડ્સ, આમે જેતેબેળે ગોટે મૂવી દેખું સેતેબેળે કેવળ એક્ટર બા એક્ટ્રેસ નુહે સે લોકેશન કુ બી નોટિસ કરું અનેક ડેસ્ટિનેશન અછી જ્યાકુ દુનિયા કેવળ ચિહ્નિચી સિનેમા પાઇ. ମୁଭି ରିଲିଜ୍ ପରେ ସେସବୁ ଜାଗାକୁ ଟୁରିଷ୍ଟମାନଙ୍କ ସଂଖ୍ୟା ବଢ଼ିଯାଏ. ହୋଟେଲ, ଲୋକାଲ ବିଜନେସ୍, ଗାଇଡ୍ ସମସ୍ତଙ୍କୁ ଏହାର ଲାଭ ମିଳେ. ଆଣ୍ଡ ବିଜନେସ୍ କେସ୍ରେ ଏଇଟାକୁ ହିଁ କୁହାଯାଏ ଫିଲ୍ମ ଟୁରିଜିମ୍.